થતો હોય તેના આંસુમાં હોર્મોન્સ હોય છે, પ્રોલેક્ટિન, એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ. આ હોર્મોન્સ જે છે, જો માણસ જ્યારે સ્ટ્રેસ થઈ જાય છે તો આ હોર્મોન્સ એના શરીરમાં વધી જાય છે, અને પછી એ લેવલને ઓછું કરવા વાસ્તે એ આંખમાંથી નીકળે છે. તો જ્યારે હોર્મોન્સ ઓછું થઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી સ્ટ્રેસ પણ ઓછું થઈ જાય છે. તો સાયન્ટિસ્ટ કહે છે કે જો તમે સાચે જાણવું હોય કે માણસ પ્રિટેન્ડ કરે છે કે સાચે સાચું રોય છે, તમે એના ટીયર્સને એસેસ કરો. રોવાનું કારણ શું? એક તો દુઃખ, જ્યારે પણ દુઃખ હોય ત્યારે માણસ રોય. બીજું એ કહે છે કે ઇટ્સ અ ડિફેન્સ મિકેનિઝમ. ડિફેન્સ મિકેનિઝમ કેમ? સાયન્ટિસ્ટ કહે છે કે માણસ રોશે ટુ ગેટ સિમ્પથી ફ્રોમ અધર્સ. જ્યારે એને ખપતું હોય કે માણસોનો પર દયા કરે ત્યારે એ રોશે. અને ખાલી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં નહીં, પણ એ કહે છે કે આટા આંખમાં કાંઈ એવું ચીજ જાય જે આંખને નુકસાની પહોંચાડશે તો આંખમાંથી આંસુ નીકળશે, જેમ ડુંગળીનો રસ છે કે ટીયર ગેસ છે. તો ટ્રોમા પણ હોઈ શકે, ફિઝિકલ ટ્રોમા ટુ ધી આઈ, ઇમોશનલ ટ્રોમા ટુ ધ બોડી, અને કોઈ વખતે ખાલી સિમ્પથી હશે. તો હવે સાયન્ટિસ્ટ કહે છે કે ઇટ્સ નોટ ઓનલી રિલીઝિંગ ઓફ ધી હોર્મોન્સ, પણ માણસનું જ્યારે સિમ્પથી મળે છે એનાથી પણ માણસનું સ્ટ્રેસ ઓછું થાય છે. તો માણસ જ્યારે રોય છે હી એક્સપેક્ટ્સ સિમ્પથી ફ્રોમ પીપલ. જ્યારે તે સિમ્પથી એને મળે છે એનાથી પણ એના દિલમાં શાંતિ આવે છે. હમણાં આર્ટિકલ હતું બીબીસીમાં લગભગ 3-4 દિવસ પહેલાં, વોટ ડઝ એલ્ટિટ્યૂડ, હાઉ ડઝ એલ્ટિટ્યૂડ મેસ અપ યોર બ્રેઇન. એ કહે છે માણસો જે રેગ્યુલર ફ્લાયર્સ હોય છે કે નોર્મલ માણસ જ્યારે પ્લેન ઉપર જાય છે 35,000 ફીટ, 40,000 ફીટ, શરીરમાં ઘણા ચેન્જીસ આવે છે. ઓક્સિજન ઇન્ટેક રેટ ગોઝ ડાઉન બાય 25%. ઇનડાઇજેશન પણ થાય, એ અમે એક્સપિરિયન્સ કર્યા છે પ્લેનમાં, ઇનડાઇજેશન પણ થાય. એક ઇફેક્ટ છે કે પીપલ ક્રાય ઇઝીલી એટ હાયર એલ્ટિટ્યુડ્સ. તો એનું કારણ શું? પહેલાં સાયન્ટિસ્ટ કહેતા હતા કે ના, કારણ કે ઘણી વખત માણસ જ્યારે સફર કરતો હોય છે ત્યારે એલા એના બિલવડ, એના જે મુહિબ હોય છે, એના જે રિલેટિવ્સ હોય છે, એલા કંઈની દૂરીથી તે બીકમ વેરી ડિસ્ટર્બ ઓન ધ પ્લેન, એ કારણે એટલે ખરું હોય છે. પણ હમણાં રિસર્ચથી કહે છે કે નો, શરીરમાં જેવા ચેન્જીસ આવે છે એ કારણે માણસ વધારે ઇઝીલી રોય છે. પ્રેશર ચેન્જીસ જે આવે છે શરીરમાં એનાથી પણ માણસ બહુ ઇઝીલી રોશે. એ કહે છે તમે પ્લેનમાં જો મૂવી જોતા હો, એ જ મૂવી જો તમે લેન્ડ ઉપર જોશો કદાચ તમે રોશો નહીં, પણ એ જ મૂવી જો તમે પ્લેનમાં જોશો ધેર ઇઝ અ હાઈ ચાન્સ ઓફ યુ ક્રાઇંગ. સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બાયો વધારે રોય ભાઈ માણસો કરતાં, અમે ખબર છે, એટલે પાસે એક્ઝેક્ટ નંબર્સ પણ છે. બાયો એ કહે છે લગભગ વર્ષમાં 30-64 ટાઈમ્સ વીમેન ક્રાય, 30 થી લગભગ 60 વખત બાયો રોશે વર્ષમાં, ભાઈ માણસો લગભગ 6-17 વખત. તો ભાઈ માણસોનું એટલું જલ્દી આંસુ આવશે નહીં એલાકાના આંખમાં. અને ક્રાઇંગ ડ્યુરેશન એ કે ભાઈ માણસો રોશે તો લગભગ 2-3 મિનિટ સુધી રોશે, બાયો એવરેજ 6 મિનિટ્સ, વીમેન ટેન ટુ ક્રાય ફોર અ લોંગર ટાઈમ. તો હું જેમ કીધું કે ટીયર્સ 3 જાતના હોય છે. એક બેઝલ ટીયર્સ હોય છે, બેઝલ ટીયર્સ એટલે ખુદાએ ટીયર્સ રાખ્યું છે જેથી કોર્નિયા જે છે, ઇન્સાનના જે આંખ જે છે તે સુકાઈ ના જાય. તો હંમેશા મેં આંખમાં જો મેં આંગળી ફરાવશો તો આંસુ હશે જ. ડ્રાયનેસ ઓફ ધી આઈઝ ઇઝ અ ડિઝીઝ, ફિઝિકલ ડિઝીઝ, એની વાસ્તે હંમેશા ઓપ્ટોમેટ્રિસ્ટ કે ઓફ્થાલ્મોલોજી સામે ડ્રોપ્સ આપશે. જે માણસોને ડ્રાયનેસ ઓફ ધી આઈઝ હશે એટલે હંમેશા ડ્રોપ્સ આપશે. પછી છે રિફ્લેક્ટિવ ટીયર્સ, રિફ્લેક્સિવ ટીયર્સ. ઇમોશનલ સ્ટેટ જ્યારે માણસનું હોય છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય છે, એ આંસુ જે નીકળે દેટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટીયર. અને ત્રીજું છે ટ્રોમેટિક ટીયર્સ, અમે જે વાત કરી રહ્યા. આ બધાનું કોમ્પોઝિશન જુદું હોય છે. અમાર પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ.

ફરમાવે છે કે જે માણસ રોઈ ના શકતો હોય, ઇટ્સ અ સાઇન ઓફ ધી હાર્ડનેસ ઓફ ધ હાર્ટ. એનું દિલ કઠણ થઈ ગયું છે, એ કારણે એ રોઈ નથી શકતો. દિલ કઠણ થવાનું કારણ શું? પૈગંબર કહે છે કે દિલ કઠણ થવાનું કારણ જો હોય તો તે ગુનાહ છે. માણસને જ્યારે ગુનાહ વધી જાય છે એનાથી એનું દિલ કઠણ થાય છે અને એની વાસ્તે રોવાનું બહુ જ મુશ્કેલ થાય છે. તો ઇસ્લામમાં ઇટ્સ હાઈલી રેકમેન્ડેડ ટુ વીપ, રોવાનું, એન્ડ ઇટ્સ વેરી યુનિક ફ્રોમ ધી અધર રિલિજન્સ કે તમે રો, પોતાના ગુનાહ વાસ્તે રો. અને ખાસ મુહર્રમના મહિનામાં અબા અબ્દુલ્લાહ હુસૈન વાસ્તે પણ તમે આંસો તમે શેર કરો. હદીથમાં મેં કહેવામાં આવે છે, આ જ પેગમ્બરની હદીથ છે કે જે ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશે, પછી ભલે ફ્લાય જે છે, માખી જે છે, એના વિંગનું સાઇઝ પણ જો આંસુ નીકળશે તો એ માણસ વાસ્તે જન્નત વાજિબ થશે. તો આ ખાલી હદીથ છે. પણ શેખ મુર્તદા લીદીના થોડા વર્ષો પહેલાં જ્યારે અહીંયા મજલિસ પહેર્યા હતા અને પાછું સ્ટેનમોરમાં થોડા વર્ષો પહેલાં, એ આ જ હદીથ ઉપર આખું ડિટેલ આપે છે. એ કહે છે, આ પેગમ્બરની જે હદીથ છે કે આટલું પણ આંસુ નીકળે તો માણસને નજાત મળે છે. ખાલી એ નહીં પણ લગભગ સાત કે આઠ બેનિફિટ્સ મળે છે. પહેલું, એ કહે છે, જ્યારે આંસુ નીકળે છે ઇમામ હુસૈનના મોહબ્બતમાં કે ઇમામ હુસૈનના ગમમાં, ત્યારે એ માણસના ગુનાહ માફ થાય છે. એક બીજું, એ કહે છે, એને જહન્નમના આગથી નજાત મળે છે આંસુ શેડ કરવાથી. ત્રીજું, એ કહે છે, કયામતના દિવસે જ્યારે બધા માણસો ગમગીન હશે ત્યારે આ માણસ જે ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોયો હતો તે ખુશ હશે કયામતના દિવસે. ચોથું, જે દિવસે દિલ બધા મરી ગયા હશે એ દિવસે જે માણસ ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશે એનું દિલ ઉજાગરું દેખાશે, એનલાઇવનિંગ ઓફ ધી હાર્ટ. પાંચમું, એનો ફાયદો શું રોવાનું અબા અબ્દુલ્લાહ વાસ્તે, કહે છે, કયામતના દિવસે એને પેગંબર સાથે ઊભું કરવામાં આવશે. પેગંબર કહે છે, એ મારી સાથે હશે કયામતના દિવસે. છઠ્ઠું, જન્નતમાં જશે આ માણસ, પણ ખાલી એ નહીં પણ જન્નતમાં એનો દરોજો વધશે આંસુ શેડ કરવાથી. અને છેલ્લું, એ કહે છે, એનું અજર એટલું બધું છે કે ખાલી ખુદા પોતે એનું અજર આપી શકશે રોવાનું અજર. પણ શેખ બહુ ફાઇન રીતે પછી એક્સપ્લેન કરે છે કે આ બધા ફાયદાઓ છે રોવાનું, પણ મેથેમેટિકલ ઇક્વેશન જે છે, એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સી, ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ સી. આ સિમ્પલ મેથેમેટિકલ ઇક્વેશન છે. તો કે આ બધા જે ફાયદાઓ છે રોવાનું, એ કે તમે કુરાનની આયતો જોશો તો કે માણસ જન્નતમાં જશે, કે માણસને જન્નતમાં દરોજો મળશે, કે માણસને કયામતના દિવસે પેગંબર સાથે ઊભું કરવામાં આવશે, કે માણસનું દિલ એનલાઇવન થશે, કુરાનનું ક્રાઇટેરિયા છે. તો પહેલું છે, આમનુ વ આમિલુ સાલિહાત. નોટ એવરી ટોમ ડિક એન્ડ હેરી વિલ ગેટ ધીઝ બેનિફિટ્સ. એ કહે છે, જે માણસનું ઈમાન કામિલ હશે અને આમિલુ સાલિહાત જો લખેલું હશે એના એકાઉન્ટમાં તો જ એને આ દરોજો મળશે. ઇમામ હુસૈન અલી સલામના મજાલિસમાં જ્યારે અમે આવે છે કે જ્યારે સાંભળે છે ત્યારે પહેલું અમારું ગોલ એ હોવું જોઈએ કે શું અમારું ઈમાન કામિલ છે, શું અમે આમિલુ સાલિહાત કરે છે. ધીસ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ફોર આમિલુ સાલિહાત. ઘણી વખત માણસો કહે છે કે હું નમાઝ નથી પડતો, મને જરૂર નથી નમાઝ પડવાની. કેમ? કારણ કે હું અબા અબ્દુલ્લાહ વાસ્તે રહું છું. શેખ એક્સપ્લેન કરે છે કે ના, કુરાનનું ક્રાઇટેરિયા છે કે ઈમાન ને આમિલુ સાલિહાત હોવું જોઈએ, પછી ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશો તો જ દરોજો મળશે. બીજું છે તકવા, ગોડ ફિયરિંગ, ગોડ માઇન્ડફુલનેસ. માણસનું જો તકવા ઓછું હશે તો આ રોવાનો ફાયદો એનામાં થવાનો નથી. તો રોવાની સાથે તકવા વધારવાનું જરૂરી છે. ત્રીજું, ખુદાનો ઇતાઅત કરવાનું. યુ કાન બી સિનિંગ એન્ડ ક્રાઇંગ ફોર ઇમામ હુસૈન અલી સલામ. તો ઇમામ હુસૈન નજર અમે

ભેગા થાય છો રોવા વાસ્તે, પહેલું ચીજ છે ઇસ્તેગફાર કરો. અહીંયા આવા પહેલાં ઇસ્તેગફાર કરો. જ્યારે અમે ઝિયારત પરવા જાય છે, અમે કહેવામાં આવે છે ઇઝને દુખુલ, ઇમામ પાસે ઘરવા પહેલાં ઇઝને દુખુલ પરો, ઇમામ પાસે રજા લ્યો. અને તમે કેવી રીતે ખબર પડશે કે ઇમામ તમે રજા આપ્યા છે ઘરવાનું? જ્યારે તમારા આંખમાં આંસુ આવશે. અહીંયા પણ પ્રિટેન્ડ કરવાની જરૂર નથી. ઇમામ પાસે ત્યાં બેસીને ઇમામને કહ્યું કે ઇમામ તમે ખબર છે મારું દિલનું હાલત શું છે, હું તમારી પાસે આવ્યો છું, હવે હું મગફિરત કરું છું તમારી સામે, તમારું વસીલો લઈને હું મગફિરત કરું છું. માણસ જ્યારે પોતાના ગુનાહને યાદ કરશે ત્યારે બેશક રોશે. તો ઓબિડિયન્સ ટુ અલ્લાહ ઇઝ અ ક્રાઇટેરિયમ. ફિયર ઓફ ગોડ આ પણ તકવામાં આવી જાય છે. કંટ્રોલ ઓફ અવર ડિઝાયર્સ, શાહવાને ઓછું કરવાનું. ગઈકાલે શેખ મોહમ્મદ અલી શુમાલીનું લેક્ચર સાંભળતો હતો. એ કહે છે કે શાહવા જ્યારે માણસમાં વધી જાય છે, ડિઝાયર જ્યારે વધી જાય છે, એ શેતાનનું બહેતરીનમાં બહેતરીન રીત છે ઇન્સાનને પહોંચવાનું થ્રુ હિઝ ડિઝાયર્સ. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એ કહે છે કે માણસનું ડિઝાયર ક્યારે વધે છે, વન ઓફ ધ રીઝન ઇઝ વધારે ખાવાનું, ઈટિંગ મોર. મહોરમનો મહિનો જ્યારે આવે છે યુઝ્યુઅલી વી રિલેટેડ ટુ ફૂડ. ઘણા પૂછા કરશે નિયાઝ ક્યારે ચાલુ થાય છે, અને જ્યારે નિયાઝમાં આવશે ત્યારે હદથી વધારે ખાશે. ઇટ ડિફીટ્સ ધ પર્પઝ. જ્યારે નિયાઝમાં આવો થોડું ખાઓ, પેટ ભરેલું હોય પછી ભલે હલાલ ખાવાનું હોય, ભલે નિયાઝ હોય. શેખ કહે છે કે હદીથમાં કહેવામાં આવે છે કે જે માણસનું પેટ ભરેલું હોય છે એના શાહવા પણ વધે છે. શાહવા જ્યારે વધે છે ત્યારે શેતાન આસાનીથી એનું કાબુ લઈ લે છે. તો કંટ્રોલ ઓફ ધ ડિઝાયર્સ. છઠ્ઠું, હિજરા, માઇગ્રેશન. જે લોકો માઇગ્રેટ થશે એક ગામથી બીજા ગામ નહીં, પણ ફ્રોમ વન સિચ્યુએશન ટુ અનધર સિચ્યુએશન, અ સિનફુલ સિચ્યુએશન ટુ અ બેટર સિચ્યુએશન. એ માણસ જે નાનુંમાં નાનું હિજરા કરશે, ઓન્લી હી વિલ ક્વોલિફાય ફોર જન્નત. તો શેખ મુર્તઝા અલીદીના કહે છે કે ઇમામ હુસેન અલી સલામ વાસ્તે જો રોવું હોય તે પહેલાં હિજરત કરવાની જરૂર છે. માણસ જે હિજરત કરશે પછી રોશે, ઓન્લી દેન વિલ હી ક્વોલિફાય. સાતમું છે માર્ટિડમ, શહાદત. અને છેલ્લું છે સલામ. જે માણસ નમાઝ નહીં પરે એને જન્નત મળવાનું નથી. તો આઝાદારી જે છે ઇટ્સ નોટ અ સબસ્ટિટ્યૂટ ટુ સલામ. પહેલાં સલાત કાયમ કરો, કઝા નમાઝ પૂરો કરો, પછી આઝાદારી વાસ્તે આવો. કારણ કે માણસ જો સબસ્ટિટ્યૂટ લેશે કે બસ મારા નમાઝો છે પણ ઇમામ હુસેન અલી સલામ વાસ્તે રોઈશ તો મને હું નજાત પામીશ, કે ના, કુરાનના ક્રાઇટેરિયા પ્રમાણે જે માણસ નમાઝ ના પડતો હોય એ હરગિઝ જન્નતમાં જવાનું નથી. ખુદા મેં તૌફીક આપે. આ મહિનો બેશક રોવાનું છે, પણ આ રોવાનું જે એક્ટ જે છે, આઝાદારી જે છે, એમ સમજે અને વી ટેક ઇટ એઝ અ સોર્સ ઓફ રિફોર્મેશન ફોર અવર સેલ્વ્સ. ખાલી રોવાનું નથી, પણ એની સાથે પોતાને સુધારવાની પણ જરૂર છે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.